મુકેશના સાથીને કો ગાયલ ઇના સુંદરકાંડ કા પાઠ કા સાથ જ કાર્યક્રમ કી વખત ભી પૂરી હુઈ રહી. સભી કિસાન ભાઈ બહેનો કા બિંદુ કી રામ રામ.